0: તો મુંદરામાં જે કાય સુંદર અલબી નાટક કે તો સુન લુને.
1: હા તો ઠીક.
0: હા
1: કાય સુંદર અલી એ નાટિકા.
0: હા
1: ઓર એટલા જોન ભાગ ધરુ કલાકાર ભાઈમાં ચિતાલીસ
0: ચિતાલેખા એ એતા ભાગ ધરો શ્રી શશાંક કુમાર ઠાકુર શ્રી ભરત કુમાર ગંગાદિત્ય શ્રી શોભારામ ઠાકુર શ્રી ગેંદલાલ નાયક શ્રી વિદ્યાધર પાંડે શ્રી બલવીરસિંહ કચ્છ શ્રીમતી ભૂમિકા દાસ નિષાદ સુશ્રી સરસ્વતી રાયકવાર.
1: પીટલો લગે નાટિકાનો ભાગ જરૂર ને.
0: હાઉ
1: ઓર કાય સુંદરી નાટિકા લલી હલબી નાટિકા ને.
0: હાઉ કાય
1: તો અસની હમ સે મોટાન પર આવું બોલાસ્તા ને.
0: હાઉ કાય
1: કે બે સુન લુ હામી એ નાટિકા.
0: હાઉ
1: તે સંગોટ ગીત હોન કસન હતી
0: તો નંગા તો તી કાય તો મેં બોલતે રહે બેર ની કરું.
1: હા
0: આરુ એ ગીત કે સુનો પાછી ગીત કુરિયા મંચ ના કે સાંગવા.
1: હાલી